સરીખું એવું તેજીનું સ્વરૂપ માનું ચાંદ પણ દાખો પડે એવું માડી રૂપ દારૂ જોવા તને લાખો લોકો પગલા પખાડે પણ માડી મારી અવનાર દિલમાં જડે તાજા તાજા એમ કેમ રાખજે માં દયા તારી ધનના ભંડાર ભરે રાખજે માં લીટી વાળી ભૂલ ચૂક થાય તોય રાખજે માં રેમ તારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર. અને સ્ટુડિયોની ગલિયાળમાં 1:51 થઈ ગઈ છે. ને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારા ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી. નાનો ટચુકડો 15 મિનિટનો કાર્યક્રમ છે. ને આપણે કહીએ તો ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં જ્યારે ગુજરાતી થાળીની જ્યારે આપણે વાત કરીએ, તો ગુજરાતી થાળી આપણે જ્યારે ખાવા જઈએ છીએ, તો કહીએ ને કે ભાઈ, અથાણા વગર અને પાપડ વગર જે ગુજરાતી થાળી અધૂરી કહેવાય છે, એવો જ આપણો નાનો મસ્ત ટચુકડો કાર્યક્રમ છે ગુજરાતી કાર્યક્રમ. તો કહેવાય છે ને કે ભાઈ, જ્યારે આપણે ઘરની વાત કરીએ, તો ભાઈ ઘરમાં જ્યારે આપણે ઘરની વ્યક્તિની વાત કરીએ, તો ઘર એનાથી બને છે કે ઘરમાં રહેતા વ્યક્તિઓની સાથેની લાગણી અને પ્રેમ ભાવથી ઘર બને છે. પણ જ્યારે ઘર તો દિવાલોથી પણ બને છે, અને જ્યારે ઘરમાં અવાજ આવે છે, ટીવીનો અવાજ પણ સુંદર હોય છે, રેડિયોનો અવાજ પણ સુંદર હોય છે, પણ ઘર ત્યારે બને છે જ્યારે ઘરમાં રહેવાવાળી વ્યક્તિઓ પ્રેમ ભાવ અને લાગણીથી રહે છે, ત્યારે એ ઘર બને છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમના સંદર્ભમાં આગલું ગીત લઈએ, સૈયર મોરી એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

એની સાથે ભાઈ આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે તૃષા રવિના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બુધવારે સવારે 10 વાગે. ત્યાં સુધી ભાઈ અમિતાના પૌનમતી નમસ્કાર. શુભ દિવસ.